નમસ્કાર શ્રોતા મિત્રો, રેડિયો મોરિશિયસના લહેરોપર રંગારંગ કાર્યક્રમમાં આપ સૌ કોઈનું સ્વાગત કરવા આવી પહોંચ્યા છીએ. અમે મીડિયમ વેવ 819 કિલોહર્ટઝ પરથી આપ અમને સાંભળી રહ્યા છો અને આપ સૌ કોઈનો સાથ આપી રહી છે રત્ના. અમારો સપ્રેમ નમસ્કાર સ્વીકાર કરશો. આજના આપણા કાર્યક્રમની સાથે જોડાનાર અમારા બધા જ શ્રોતા મિત્રો બસ મજામાં હશે એ જ આશા રાખતા ચાલો જોડાઈ જઈએ રંગીન ગુજરાતી ગીતોના સફરની સાથે. અને અત્યારે પિતૃપક્ષ શરૂ થઈ ચૂક્યો છે. આપ સૌ કોઈને ઘણી બધી શુભકામનાઓ અને પિતૃઓની તર્પણ માટે આ મહિનો આ 15 દિવસ ખૂબ જ શુભ માનવામાં આવ્યા છે. તો ચાલો જોડાઈ જઈએ આપણા ગુજરાતી ગીતોના સફરમાં. લાગણીઓની અનમોલ ભાષા ઘણી વખત આપણને વાંચતા નથી આવડતી, પણ શ્રોતા મિત્રો જે વાંચતા શીખી જાય છે એ હૃદયની વાત સમજી શકે છે, કારણ કે દરેક હૃદય શબ્દોમાં નથી બોલતું. માટે જે હૃદયની વાત સમજી શકે છે તે જ સાચું માનવી કહેવાય છે. કરીએ શરૂઆત આજના આપણા પ્રથમ ગીતની સાથે. સોલી કપડિયાના મધુર સ્વરમાં મુકાયેલું આજના આપણા કાર્યક્રમનું પ્રથમ ગીત.

શ્રોતા મિત્રો, કોઈએ કેટલી સરસ વાત લખી છે કે તમારી પ્રશંસા કરનાર તમારું વર્તમાન જોવે છે અને તમારી ચિંતા કરનાર એ તમારું ભવિષ્ય ઈચ્છે છે. સાચી ચિંતા એ જ સાચો પ્રેમ છે, સાચી લાગણી છે. અને જે તમારા જીવનમાં તમારી ચિંતા કરતા હોય ને, એવા વ્યક્તિઓને તમારી બાજુમાં રાખજો. જે તમારી ખોટે ખોટી પ્રશંસા કરે એવા લોકોથી તમે દૂર રહો. સોલી કપાડિયાના સ્વરમાં ફરી એક ગીત તમારા માટે.

શ્રોતા મિત્રો, સોલી કફાળિયા ના સ્વરમાં મુકાયેલા થોડા ઘણા ગીતો આજના આપણા સિલેક્શનમાં અમે રાખ્યા. બસ આશા એ જ કરીએ કે તમને ગમ્યા હશે ને આ ગીતની સાથે. ચાલો આગળ વધી રહ્યા છીએ. ભાઈ, નીતિથી જે કામ કરવાને લીધે આપણું ઘર ચાલે એ કામ કરવામાં શરમ રાખવી નહીં. કષ્ટ વેઠીને કમાયેલો ટુકડો સમ્માન 56 ભોગ કરતાં પણ વધુ મીઠો લાગે છે. માટે જીવનમાં જો તમારે કષ્ટ ભોગવું પડતું હોય અને કોઈ પણ તમે કાર્ય કરી રહ્યા હોય તે માટે નાનપ કોઈ દિવસ ન અનુભવતા. ચાલો આજના આપણા ગીતોના સિલેક્શનની સાથે થોડું જૂનું ગીત તમને સંભળાવીએ અને આ છે આશા ભોસલેના સ્વરમાં મુકાયેલું.

ગીતોની માણતા મજા મને લઈ જા. ફિલ્મનું આ ગીત તમને હમણાં અમે સંભળાવ્યું નીલ શર્મા અને પ્રતીશ વોરાના સ્વરમાં, સાથ આપેલો શ્રદ્ધા પધિયારે. અને આ સાથે જ આજનું આ કાર્યક્રમનું છેલ્લું ગીત લઈ આવ્યા છે, મંડળું મળ્યું મહેસાણામાં ફિલ્મમાંથી લેવામાં આવેલું. અભિતા પટેલ, જય ચાવડા, ઐશ્વર્યા મજુમદાર, વિવેક પ્રજાપતિ.

જગદીશ ઠક્કર ઘણા બધા કલાકારોએ આ ફિલ્મમાં ગીત આપ્યા છે. તો ચાલો આ ગીતને આપણે સાથે મળીને એન્જોય કરીએ અને આ ગીતની સાથે આજનો આ કાર્યક્રમ બસ અહીં પૂરો થઈ જશે. આજના કાર્યક્રમના ગીતોના સિલેક્શન તમને ગમ્યા હશે બસ એવી જ આશા રાખતા કાર્યક્રમને અહીં વિરામ આપતા અમે રજા લેશું. નમસ્કાર, શુભ દિવસ આપ સૌ કોઈને.